નમસ્કાર શ્રોતા મિત્રો, રંગારંગ કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. રેડિયો મોરિશિયસના લહેરો પર મીડિયમ વાટ 119 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. અને જ્યાં ક્યાંયથી જોડાયા છો તમે, બસ આશા એ જ કરીએ કે તમે બધા મજામાં હશો. આપ સૌ કોઈનો સાથ આપી રહી છે, રત્ના પ્રેમ ભર્યો નમસ્કાર સ્વીકાર કરશો. અને અડધા કલાકના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ચાલો જોડાઈ જઈએ અને મધુરતાની સાથે પ્રેમ ભરેલા ગીતોનો આનંદ ઉઠાવીએ. શ્રોતાઓ, ધન વાર

વારસામાં મળે એ તો સુખ મળે છે, પરંતુ સહન શક્તિ જો આપણને વારસામાં મળે ને તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. ચાલો ભગવાનનું નામ લઈને કરીએ આજના આપણા કાર્યક્રમની શરૂઆત, અને એ સાથે જ હિમા દેસાઈનો મધુર સ્વર આપણા કાર્યક્રમમાં પહેલું ગીત.

શ્રોતા મિત્રો, ચિંતા કરવી એ લોન લીધા વગર વ્યાજ ચૂકવવા જેવું છે. માટે ચિંતા છોડો. જે પણ પરિસ્થિતિ આવવાની હશે કે જે હજી આવી નથી, તેની ચિંતા કરીને આપણા આજના સમયને શા માટે વ્યર્થ કરો છો? ચાલો પ્રેમ ભરેલા ગીતોના આ સફરમાં જોડાઈ જઈએ અને લઈએ આપણા આગલા ગીતનો આનંદ.

શ્રોતા મિત્રો, સુંદરતા એ નથી કે જે આપણા આંખોને ખુશ કરી જાય, પણ સુંદરતા તો એ છે જે આપણા હૃદયને સ્પર્શ કરી જાય. અને પ્રેમની જ્યારે આપણે વાતો કરીએ ત્યારે પ્રેમ ભરેલા ગીતોનો અસર પણ આપણા હૃદય પર ચોક્કસ થાય છે. સોલી કપાડિયાના સ્વરમાં મુકાયેલા આપણા આ ગીતનો આનંદ લઈએ. અને જો તમારે ત્યાં વરસાદ વરસી રહ્યો હોય તો આવા વરસાદી વાતાવરણને આ ગીતની સાથે ભરપૂર માણતા રહો, ભરપૂર આનંદ ઉઠાવો આ ગીત.

પ્રેમ ભરેલા ગીતોના સફરના અંત સુધી આપણે આવી પહોંચ્યા છીએ. જતા જતા બસ એ જ કહેશું કે કોઈ પણ વાત હળવાશથી કહેશો ને તો સંબંધમાં કોઈ દિવસ કડવાશ નહીં આવે. આ સાથે જ ચાલો મિજાજનું આ ગીત જોનિતા ગાંધીના સ્વરમાં અને પ્રીતમાં ભીંજાઈ જઈએ. આ ગીતની સાથે આજના આપણા કાર્યક્રમને બસ સમાપ્ત કરીશું. આ ગીતની સાથે આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.